0: sem na ge xian ba yo yu qian ba
1: ra da ara tum zang bei ye yu zai bi ge chang xie ri zi de
0: zhi zhi xia da zhi zhi chi wa zhi zhi da
1: nang da mo wa ni lin de chi wa tang gu di 张文念是没搞不预备。搞没？三二岁的，上个月，三不交钱三不交，哼。三二特别的上个月要嘛事。哼。这玩意不的。 장원의 중수기 죄수로 해야 할 값이 왜?
0: 감매. 나 차도 시할 가시기.
1: 쟤는 어디게 누구 통화도 와.

0: ngaranzu ngunzi di nyel kangjo so sha do xie de ge da chue ya ge che shi kan zhe suo yu me di ngaranzu kang le le ta jue si guri
1: nie cha ye ke che se bi tie dong han ne de yu dan gu yu na kong qi xia gu si ge
2: ngan sam zhi xi ngan zhe ren ya di nian tu sui jie qiong yi gan dan bi na zhe song sta mo ba ka sa ka ke gu ji
0: lao tan 톰디아 카르도
3: 먼저 단시에 브랑가 고즈고에
4: 고즈 참 고즈 야오시라도 얘는 아 제야지 계시 페미지 나러 뒤사조 인베 쿄가 둘러 유비노 디 갈순 그래
1: 가져요래
4: 다르지
3: 군인이 뭐 대합 친구 어래
2: 디 마차 찬스 겹지시 워리 kese ngar chi ina chansi kemye ina ma do karok thulo shita zhuyo mi ndu
1: zhugu ya yorubi lorub kwa wali do kui zhuyo gogo ya zhugu rupa
2: huh
0: lao tang dile tunda zo shio da kang li ge tang to le shibde ngun zi gwar xe nye mi ndu shugu de ngun yu ra yu me be chu xe kub lu te yu
1: xe san xe
0: ya lao tang rang hua zhuga
5: ma hang li zai ha zhugu
3: ya kaze bre kya li ge ha zhugu mar ba 저,영배
5: 강리
0: 디스 아치 저, 마게담배
4: 라슨제 투카글
0: 아치, 마리, 뛰어다 디, 더게 바르게 없는 거에 탄 더게없지 바르게 봐 사고치스 고두가 저오디 저라게가 돈 내부유 봐 하쿠 그러버 tuanda kari ina ngā rā māyōn lō tīk mīdō,
4: zhē mārē. Zhīgī hāng lā.
0: Ā.
4: Rā chōhā gāi gō bēr dē yu bā, nian shīng gā yu. Ina chōhā khā tsū yu nē, tū tū tō sē jē, ngā tū tuanda dī dēng kī chē gō rō bā. Rā gā ngā gyū yō rī, rī bā. Ngā tū gyū nē ngā rī kiāng kī shā tēnē lē yā chī gī yu. Ima sē rā gā yā shīng sē rī,
0: ngā
4: tsōng shā 여 인위지디 가즈레
0: 뭐 카사저라 러비 뭐
4: 카사란 그 도다디 룹차스는 층급 주제 역사
0: 是吧
4: 제나 응위지디 층급 주디나 수임 마셔 봐 제마제
0: 어 마레 저란 게 과루 룹차샤 직전 예 해시다 노유게 니에스나 남자디 응위지다 tāng tō nām chā tī kēp sāng cāng mā nīm tō yā tōm jē chīng ngab chū rē sī yu. Tēnē yu tī chīng ngā nyēl jē lā mā tī gē nyē chō rāng lō kālī kālī jē chō.
4: Kāng lī, mī rāng yī nō. Rā gē sī nō. Ngā chīng ngā jē chīng ngab chū tōng tā rūp sū gō rā bā. Tī rē rī bē.
0: 저, 저, 롱마시다, 롱마시다, 롱마시다, 뭐, 그냥 롱마시다.